0: લોકસભા રાજ્યની વિધાનસભામાં ચુનાવ એક સાગર કરાવવાની વ્યવસ્થા લાગુ કરનો હૈ. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ ભરતપુર જિલ્લાના ખેડલી ગુર્જર ગામો કરીબ 940 કરોડ રૂપિયાના ખર્ચવાળા વિકાસના કામોની શરૂઆત કીની અને પૂરા ફ્યા કામ જનતાને સોંપ્યા. લડકિયારી સૈનિક સ્કૂલમાં રાખી જ્યા કાર્યક્રમમાં શ્રી શર્મા સરકારી સ્કૂલોના 40 લાખ પાત્ર વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સ્કૂલ ડ્રેસ સારું 250 કરોડ રૂપિયા ભેજ્યા. દિવ્યાંગ બચ્ચાના ટેબ્લેટ દીના ચોખ્ખા નતીજા દેવાવાળા અધ્યાપકોનો માન કિન્નો. ઈ જળસાઓ મુખ્યમંત્રી મિશન પઢો અભિયાન રાતેત રીડિંગ પ્રમોશન કેમ્પેન રી શરૂઆત કિની. ઈ મોકે વે કહ્યું કે બચ્ચાને દિયા જવાવાળા સંસ્કાર ઈ મારો વ્યક્તિત્વ બનાવે હૈ. શ્રી શર્મા વિડીયો કોન્ફરન્સિંગ રે જરીએ પ્રદેશના સ્કૂલી બચ્ચા સાગે વાતચીત કિની. વે કહ્યું કે રાજ્ય સરકાર સ્કૂલોમાં બહેતરીન બુનિયાદી ઢાંચો તૈયાર કરાવણો અને હર બચ્ચાને ભણાઈ લિખાઈનો મોકો મુહૈયા કરાવણો તે કિનો હૈ.
1: બચ્ચો કી શિક્ષાઓને મિલને વાલે સહી સંસ્કાર કાફી હદ તક તય કરતે હૈ કે વે ભવિષ્ય મેં ક્યા બનેંગે ઓર ઉનકા વ્યક્તિત્વ કૈસા હોગા. ઇસ દ્રષ્ટિ કે સાથ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 લાગુ કી હૈ. માન્ય પ્રધાનમંત્રી જી કી પ્રેરણા સે હમ બચ્ચો કો ગુણવત્તાપૂર્ણ ઓર સુલભ શિક્ષા દે રહે હૈ, ઉપલબ્ધ કરાને લેકે અનેક સ્તર પર પ્રયાસ કર રહે હૈ. ઇસ બાર કે બજેટ મેં હમને સંકલ્પ લિયા થા કે હમ પ્રદેશ કે કક્ષા 1 થી 8 તક કે 40 લાખ સે અધિક જરૂરતમંદ વિદ્યાર્થીઓ કો નિઃશુલ્ક યુનિફોર્મ ઉપલબ્ધ કરાયેંગે. મુજે પ્રસન્નતા હૈ કે આજ ગુરુ પૂર્ણિમા કે પાવન અવસર પર ઓર વેર કી ધરતી સે ભરતપુર જિલ્લે સે ઉસ સંકલ્પ કો ધરાતલ પર ઉતારા જા રહા હૈ.
0: રાજ્યપાલ હરિભાઉ બાગડે નશા મુક્ત ભારત અભિયાન રાતેત પ્રદેશમાં આઈ અસરદાર કોશિશા કરણમાં થ જોર દીનો હૈ. શ્રી બાગડે આજ લોકભવન વિડીયો કોન્ફરન્સ રે જરીએ વિશ્વવિદ્યાલયના કુલગુરુઓ સાગે વાતચીત કર્યા હા. વે રાજ્યમાં મોટા પૈમાના માથે અભિયાન ચલાર વિશ્વવિદ્યાલયા કાનિયો ગોદ લિયા જ્યા ગામમાં નશારી લત જડો ખત્મ કરણ સારું ઠોસ જતન કરણ રા હુકમ દીના. રાજ્યપાલ કહ્યું કે વિશ્વવિદ્યાલયા રે આરે સારે નશીલી ચીજા વેચણ વાળા ના પકડવા સારું અભિયાન ચલાયો ચામણું ચેચે. વે બતાયું કે નશાખોરી રે ખિલાફ આખા દેશમાં 2 ઓગસ્ટ તો 100 સપ્તાહ રો જન ભાગીદારી અભિયાન ચલાયો ચાવેલા. યુવા કાર્ય ખેલ મંત્રાલય રી ઓરો નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન ચલાયો ચાવેલા. ઇનમાં હર દીતવાર ને જીવન રા સ્વસ્થ તરીકા ને બધાવો દેવન સારું ખેલના રી હોણા પેદલ માર્ચ ધ્યાન સત્ર અર નુક્કડ નાટક સમેત ભાંત ભાંત રા કાર્યક્રમ રાખ્યા ચાવેલા. લગાતાર વિકાસ રા લક્ષ્ય રા તેત રાજ્યમાં પોષણ અર પીવન રા પાણી સમેત કઈ હલકા માય પ્રગતિ ભી હૈ. મુખ્ય સચિવ વી શ્રીનિવાસ આજ SDG રી રાજ્ય સ્તરની ક્રિયાન્વયન અને નિગરાની સમિતિની મીટિંગ લીની. વે ન્યારા ન્યારા મહેકમાને નીતિ આયોગ અને રાજ્ય સંકેતકાર મુજબ કામ કરણ રા હુકમ દીના. મુખ્ય સચિવ અસલી અને પ્રામાણિક આંકડા પોર્ટલ માથે અપલોડ કરણ બાબત કહ્યો. વે દૂરસ્થ અને જનજાતીય બહુલ હલકા રા વિકાસ સારું બનાઈ છે રાજ્ય સ્તરની કાર્યકારી સમિતિ રી મીટિંગ લીની. ઇનમાં ચાલુ માલી સાલ સારું 196 કરોડ રૂપિયા બત્તી રકમ રા બજેટ પ્રસ્તાવ મંજૂર કરી છ્યા. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. દેશરી પહેલી વંદે ભારત માલગાડી રી આજ કોટામાં કોટા નાગદા સવાઈ માધોપુર રેલખંડ માથે પરખ કરી છે. એ દરમિયાન 16 ડબ્બાવાળી ઇન સુપરફાસ્ટ રેલ રી રફતાર કરીબ 145 કિલોમીટર પ્રતિ ઘંટા નાપી છે. એમાં લાઈ લાગણ રીઠાકરણ દરૂજા આપોઆપ બંધ વેવણ અર રેફ્રિજરેટેડ પાર્સલ સમેત કઈ ભાંતરા સુવિધા મુહૈયા કરાઈ છ્યા હૈ. ઈ ફ્રેટ EMU રી કામયાબી સાગે પરખ હું માલ લાવણ લે જાવણ ને આવતા ભગત માય તેજ સુરક્ષિત અર ભરોસેમંદ બનાયો ચા સકેલા. આજ ગુરુ પૂર્ણિમા રે મોકે આખા રાજ્યમાં જાત્રુ શ્રદ્ધા ભાવ સાગે ગુરુજના સંતા અર મહંતાનો આશીર્વાદ લીનો. જયપુરમાં રાખી જ્યા ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સામેલ થયા. ઈ મોકે વે કહ્યું

0: થી બાદ બતાવી કે પ્રયાસ કરા, પ્રયાસ આપવા જેવા માનલો, પ્રયાસ કરે તો આપણને મનોબલ કમ હો જાય, લેકિન જે આપણા ગુરુ હે ની એ આપણને લારે લાગ્યા રહે કે નહીં, નિરંતર પ્રયાસ કરો, નિરંતર પ્રયાસ કરો, થાને સફળતા જરૂર મળશે.
1: અબે
0: એ વાસ્તે કહીએ કે ગુરુ સબસુ મોટો હે આપણને આગળ વધારવા વાસ્તે.
1: તો અબે કાર્યક્રમને ભી આગળ વધારવા ગીત રે માધ્યમ સુ સોના ભાઈ લોગા ઓ મીઠો સો ગીત.

0: તો સાહેબ બારંબાર વાત કરી હતી આપણા એ સંદેશ સાસું પહેલાં કે ગુરુ પૂર્ણિમા માથે ઓર સાગે સાગે આજ દિન જો કોઈ એક ઓર વિશેષ હૈ ક્યોંકિ આજ દિન જો કોઈ હૈ વો અંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ રૂપમાં ભી મનાયા જાવે હૈ ચિત્તો જો કોઈ એક વન્ય જીવ હૈ ઓર આપણી જે કી અમૂલ્ય ધરોહર હૈ આપણી સભ્યતારી આપણા ધરતી માથે ઓર જૈવ વિવિધતાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણ સંતુલન ખાતર કો નહીં બલ્કિ મનુષ્ય અસ્તિત્વ વાસ્તે ભી જરૂરી હૈ એ ઉદ્દેશ્ય સુ હર વર્ષ 4 ડિસેમ્બરને અંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ મનાયા જાવે એ દિવસ ઉદ્દેશ્ય વિશ્વભરમાં ચિત્તા સંરક્ષણ બારો પ્રાકૃતિક આવાસ રક્ષા ઓર લોગારી જાગરૂકતા ઉત્પન્ન કરવું હૈ ચિત્તો વિશ્વ સબસે તેજ દોડન વાળો સ્થલીય જીવ હૈ જેની ગતિ લગભગ 110-120 કિલોમીટર પ્રતિ ઘંટા તક પહોંચ શકે હૈ
1: ઓર નમામી ભાઈ જીકો અંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસની જીકી શરૂઆત એની બા ચિત્તા સંરક્ષણ કોષ દ્વારા કરી ગઈ ઓ આપણે દિવસ પ્રસિદ્ધ સંરક્ષણવાદી ડોક્ટર લોરી માર્કર દ્વારા પ્રારંભ કર્યો ગયો ઓર એ દિવસનો જીકો મુખ્ય ઉદ્દેશ્ય હૈ વો ઓયો કે ચિત્તારો સંરક્ષણ પ્રત્યે આપણે જાગરૂક કરનો સબ લોગા જાગરૂકતા ફેલાણી અવૈધ શિકાર પર રોક લગાણો પ્રાકૃતિક જીકા આવાસ હૈ બારી સુરક્ષા સુનિશ્ચિત કરની ઓર એ સાથે સાથે વૈજ્ઞાનિક અનુસંધાન અર સંરક્ષણ કાર્યક્રમમાં ભી બઢાવો દેણો હૈ ચિત્તા જીકો હોયા કરે હૈ બીરી રક્ષા કરની આપણો સગલારો ધર્મ હૈ અર સગલારો ફર્જ હૈ એના વાસ્તે કહીએ કે વિશ્વમાં જીકો ચિત્તો હોયા કરે ની વો સબસે તેજ દોડન વાળો પ્રાણી હોયા કરે હૈ ઓર બીગલા ભારતમાં જીકા ચિત્તારો ઉલ્લેખ હૈ પ્રાચીન સાહિત્ય હૈ ચિત્રકલા હૈ યા જીકા મુગલકાલીન અભિલેખ હૈ બામે ભી આપણે દેખા કે મિલે હૈ ઓર સબસે મોટી બાત